0: jeba yawan jeba shebe ke tende ke dachi la ani na ye zegre ye chini mandri ba soso nabar jeba shebe ke tende dachi dachi la na ye zegre tate nganso godin korong toni ma yege na dosu kamo de ta ani peje da drani ma chi xena kwalen de boyer ta pe yana nga yu lob de ta nga yu lo de ta ke cha ji jeyu bi kas la ani nga da lode nyinge parula yaki go yose aga teji ya karte yedra te meso ba yina nga lode se tere ji chanu ki chati ta nga lode se wi disele ani nga ra ni te lode yimba ta ba ji tendre ki cherzina nga so kwanda ji chanu ndo wa ma to lode de nga ji lode yimba te a ji cha te sabu te tegu ma tendre yimbi kas la ani nga da lode nyinge parula yedu je wi disele yedra te ji niba ko lode te ji dapo te nga yimba ta pengu yo Lodete ji dapo de ngayin bata ingur. Ngate lodete ji dapo da. Lodete ngala wangmi ki zi. Talayin ba. Tengi tisula yaki ku yu siya. Jandega dapo da zi ninja. Nambate manjipa soso si nini ku shetu yu. Yewan jetu yu. Tendayi ba yinza. Nika ji yaki ku yu siya de. Naya reyes. Chini manjipa soso. Nambara njipa ki jayi chagi chireyes. Tere. Yampe na. Jaketji loso pels. Jaketji loso pels. Tendayi kiye bika se la. Jacket dan loso ninje parula kaya da jacket ku chose ki ji shi bi ge ani chite da majen na na yin da majen na jacket loso pel se ya tene ji chang jacket loso pel se dil pe ji te loso gu no jacket ji loso yin loso de jacket loso yin jacket ji loso yin ma to le loso pen gen da bo de jacket yin ba de ko to ge ta we ja jacket ji loso pel se yin dis le ani jacket te loso pen gen da ba ta ani pe ji chpe je na ani loso pe loso de ko pe ji ge le jacket ko sheba bug tin penken da pejin tin ni da ka da jacket ko chuse ki ji shi be dan da ani mandi par ani yon je gyur ten ye ba yan di ka ka da jacket chuse ki ki patya nayes nayes ten ye de ta nayes ya te ko ni ba na yi a tin ni chi ni mandi ba so so na mar je be dai cha yi tin ti la ta nayes ge res ten nayes ko des ni ba na yi ye was ta wo na ra ra pe la ta na yi la ye wa she na kase yoresu. Tan diju kuwa yang, tine peji dati maa gano na, yeba mante maa mambu yore. Nai je dun dun ken, nai je yose ne. Nai je ten ako, nai je tseni pa, nai ngoma tine je yose ke. Yang kaji ki cheri se, ane nai dun. Nai, wanda tijen kiye jika, nai je pa te, ane nai tambu ji kuwa su dun ne. Ten ngoma la pela nai dun maa to me san ke. Yang nai truk se ne, nai tambu tan, nai je pa teni dun, nāi cīnī pa mārēs, tēn tīrī pērā nāi ngō mātē, nāi trū mātō yō mārēs, tā nāi trū tāng, dēn tāng, jē, tēn tīrī nēngkē, sōsō sōsō yō pārē. Tēn tīrī tā kīpā sōsō, rānō sōsō lāyā, jāchūng kū dēshē kū, nī, jīnsēng yāng, yō dē pārē. Tā vēn chāng, dē kā sī lā chē rē sē tīrī, yāng chī trī pī dō jē kū, kā nī sē mē nāi jēsā nāi sīpū shīn sūyōng shī tēntē shēpā māzī nāi kāni sē mēlōng gōnō nāi jēpū nāi sūsū sūsū pē jētāng jīpā gōnī nāi mā sūyōng tēmī tēsī rā tā lūtē yu yārā pūchē nā tā nāi jētē ngā sū yuchī kū tōni nāi sāhī shē jēnā tā tū kō dēbōn rā pūchē mā tū nāi jētē pē jētē sū yāng tēsī rā pē jē yāsā kī yētē mā rā tā tēku nōna pē chāyā na tāmbō ngā tō yīgē sēyā, yīgē yīgē kī tōni, tēne ngā tō nāi jī, jī kōna mā chīkē na, yīgē hī jū pī kī dāch yorwa, ngā tō yīgē sēni kā nōna yīgē hī nōna pī kī dāch yorwa, tē tā pī kī yīgē hī jū pī kī dāch tē, anī nāi jī kī nōna nāi tāmbō tēn yīsā kī, nāi tāmbō tēn yīsā kī. Tā jīnsēn chī rē sēna, nāi sēna kōntī kī bā na yī kō chīnī mā rī bā sō sō nā bā rī yī kī rā, tēmī tē sēna yīgē hī jū pī kī dāch tē kō chī kō dāch hā tē. Nī chī rē sēna, yīgē hī jū pī kī dāch tē lā tēnī, yīgē hī mī tā sā kā dā yī kā ngī pō tē, tā pē chā kē na mē sēyān rā dō, ngī kā sēyān rā dō, dōk tē sēyān rā dō, ngī chēn sēyān rā dō, nām chē sēyān, tēn chē kā ngī pō yēn dā mān rī pā, ngī pō yēn dā kō mā nō rō wā, anī sī pō shī nī kō chē pā dīng jē tā kā yō rē sī, yīgē hī sēng kā dāch tē lā tēnī, sēng kā nō rā chē rē sē dī lā, mē dā ngī kā lā sō pā chēn jī mā rā wā, yīgē hī jē yō tī sē lā ngā sō tā, dē kī zō rā bō. Yomana ngā su yigin dhe dhe yigin dhang zon rabo tene ngā su chang rwa. Tehim tisil chere zina. 이게히 집이 잡다부터 나이 담보레스 대인들다 간에서 멜롱고나야 나이 담보도 마송이 되서 대한 치는 거자 죄반 나이 담보데 베르나 범바까와요 사지 베지께나 뉴스니 치는 좀 거자 죄반 나이 담보인스 아들 베지 양도서 베나 범바 까와 나도 범바도 까와 코랑에서 그 말이 범바 까와히 비 민게서 어 대소대 지르잖아다 나이 담보 알아 양지 집도 지 야바 사지 베지께나 뉴스는 메자다 자가 나이지 나이 사지 제더니 제 senanda yana che zonda bote nga zo peji pekela ta shetan ka ta me bare jaga lenje na ko shetan ga nai tambo tela ya nai saji ke tene chendo wa ta nga zola to ya mare ko nai tambo se dir ko mi tsa ma to ni ja sa mare tene nai ni bare ta nai ni ba te zo cha chere se dir nai ni ba se ande zo te shawa te che sa ge shawi yel chi deng ge pe cha ge na ta nga zo yege hi ji bi ka sala a te chere na nai tambo kan de tis yege de kana chendo ngazu kake kwang jina yige de kana tindu yige kwang da na kan de ti se dile yige de tsa kana kana re se ni ko yel de chogyo ti ka sala ne jaw ti sala pe na napang de ti se yige de kana ti se na napang de ti se napa de ti hi bi ka sala ta nai ni ma cha ti hi ba da napang sa teni ji paru ta ke ji to ja wa tela teni o tsa te napang yin ba napa de yel yin ba ten ba ti hi ba de sha wa ti nai ni ba se dile li tang Shawa teni ji namba te soso mandi pa njepar shepa. Ti dhe ghi kasila teni nabang tang, tri shawi yel tang, ani trajik shawa teni dhe taki ji tohi pa teka, ani kaka soso te sawa tengi yor. Teni dhe nai nipa se ya te kondi kima li, teni shawi yel da shawa ji namba soso mandi pa njegar. Ta zo te chere se dhe, ani shawi yel te tembi na yor. Nai nipa se dhe zo shawi yel te tembi na yor. Ko kecha trum kasila kanda tri se dhe, shawi yel te chogu yor. Len jawu te sa nabang da tri se. Zo nabang tere jima. Tene samba de chere zene, nanyi samba de zo chea chere zene, sheba po tenge vore. Ta kanda chi zene, naba de chi na, wana sui chi, sui chi se wun de zhe zhengke toge, pa kecha te zhengke toge, naba na zhengke chi sheba po de sui ba to kecha chogu yor wa. Te yu de len jangke toge ya, gegen chi chi se wu kecha tenge chi len jangpa yin na, gegen chi chi hibi kasa la, chi hibi shawa te dang, gegen se ya teni ji paru kaya da chakuk cho seki chi hibi che te jawa te la teni, gegen te zhengke sheba po yin ba. Ji shi ba de gegen shawa hin ba. Yin shi ba bo de shawa ni namba man de ba so so nje gyu. Di na ni cha na yin sa ba de zo de chen ani shi ba bo de bi na yin cha de. De chere se de lo ni na yin sa ba de. Ha di na yin sa ba se de zo che ani nga zo di ji shi da se ya de. Shi ba bo de bi na yin de shi. De ne na yin ye ba de. Ta na yin ye ba de o de sa na ba yin se. Zhen ke ne gegen yin se. Zhe jin go ri bi ge ge de yin se. Wo na ji shi de ji. Ji shi de ji. Ji shi de ji se de zhu gi ba de zhe ge ro ba. 쳐주었더니 개개 나바도 이게 좀 기바 쳐야나스 데리 디 쳇시리 디스는 계속 저용디로 다텔라 렌제게 되게 빼나 로마나나 바차 땜비시리 디스 오 헬 년케 줄 로마티소 그 생근노라 바차도 때문에지 용이 쳇더니 아니 개개 칸 해 봐자매 방 나방 토도는 있을 때니 이게 좀 바레스야 디는 디카슬라 디 히바 샤와도 좀 기바도 땡겨 기바도 쳐리잖아 로마나나 바차 땡 셔르세니 바차 땜비 치스 바차 땜비 셔르 바차 땜비 그 땡드 바차 땜비 그 렛츠 기바스 아직 잡히잖아 어 땜이 뒤서 바차 땜부 땜바테 기바르 디세아테 샤와레 땜이 샤와다 기바니디야 바로 그더니 라다트고 아니 쳇바데니 만드바 소소 녀규 땜들 나이 기바 기셰들 쪼테 기바 땜이 나이 샤와데 기바 땜이 나이 땜네 나이 나바데 쳇레제 나이 나바데 가서 윤궁서 겨와 땜이 뒤서 빼나 딱 온디 이게 답을 좀 하나 이게 때 간이 눈이 만데 간이 네 세들이 이게 된 대사도 가난이 만데 내 자우들이 이게 간이 네 저 하시도 이게 간이 네 해서나 아니 네 대사 때 가난이 만데 바리잖아 아니 카도 눈이 마이 답 이게 이제 답해서 만데 봐 근데 이게 이제 답 만데 사 쿵 답 때 칸 봐 디가서는 나인 가봐 중고 자들 되는 중고 세들이 중사지 쿵산한다 야나 중사지 옛대다 대리 중이 취대니는 만디 봐 소소 얘기를 칸인 내 힙이 가서 니드메나 칸에서 논으로 칸에서 우디스는 가서 디지 다 만나 와서 받은 가서 디지 칸이 이제 현대 여러 들고 와로는 니까 이제 칸인 내서 우디 니다 때라 되니 어 내 비기 샤테 가난 마 오마르잖아 칸 디미들 뉴기나 뉴진이 만리 빠른 게 봐. 근데 쪼때 지르나 뉴사 그 콩띠 비기 나야. 다른 뉴궁세교 뉴지 콩띠 비 나야 되는 뉴고. 근데 나이 주바데 체리세 되다 나이 주반 제다서 또 잡아된 거. 답에 차게나 이게 게 강그레스 이게 더 강그레스 저 어디서 다 렌자기 저기 또 배지 이게레스 렌터리 잡아이나 아니 이게 때 방 배니 바로 좀 잡아지게 이게 때 아니 소비 이게 많이 봐. 이렇게 이게 많이 봐. 영어 이게 많이. 이게 또 관계 이게 많이. 근데 배지 이게. 뒤들 가야다 자기고 쥐었어야 대접아 때라 때니 배당 이게 되니 벌라. 이제 하다. 싸겨. 뒤들 나의 주반 대자들 제와 시작하고 제일 땅 제지 치더니는 만지 봐 소소 치바 제규. 뒤 나는 이제 조 대자서야 되고 이제서 열대 되는 거죠. 이제 조 되면 나야 되지라. 이제 다서. 근데 그놈 배지 이게 쥐었어. 배리자. 되네. 딩바지 처리해서 됐다. 딩바데 나이 딩바. 나이 딩바다는 거 나이 딩바. 니 여색이요. 니지 여도 된 거. 배나 이게 가나 진두. 계좌 지르는 이게 가나 진두. 세우티스라. 이게 나방도 진두. 레드리 잡아이나. 오. 이게 때 진이 여사가 열도 된 거. 이게 니사 야나 이주도 여사가 여 야나 니데 가나 이래서 되게 효고 토도 많이 봐. 이게 그 토도 진이 여봐. 근데 진두스 이비가슬라 진이 여비 돼. 이게 나바트 지 히비가서 누드 메나 나이니바 창로 나방도 토들이 이게 집이 샤시바 땡겨요 근데 진두스 진이 여비 땡겨요 여봐 그나 요즈네 나방도 토도 여봐 나방도 토도 강 요즈네 이게 여봐 딘 디슬로 니 요즈 디슬로 땡사 그 여다 땡자 그 치되니도 만디바 소소 얘기요 쪼데 치르드나 아 띠지 여데 띠는 나이 드니 나이 듄바 그 노는 가서 다 체크업 저줘라 체크업 쪼 디세 땡겨요 근데 남지 이게 디요나 남지세 딜 디세 저줘 총도 당부 가스 지스 총도 당부 가스 지스 이거 쓰라 총도 당비 값스 지 사기 지 쓰세요 나이게 텐데 잡아 될 때니 지비기 디세데 나이 봐서나 총도 당부 가리 디비들 샤아디 지비기 디세데 샤아디니 바로 아니야 만지바 제거 될 제가서 결 다 얘가서 나이 제바세야 되베나 와이 로마나 이게 내고 웨이스 웨이스 지바 웨이스 로마나 이게 내 힙이 가스라 웨이스 이거 뒤서라 로마티스 베비기 다지 Bibi tian sangyurwa, wai hloman yigin dhe zik. Yung mana, jie gegen laata. Rong gong toa te sula jie jen gegen laata. Bibi tian tangyur. Bibi tian tsa tsangyur. Gegen ma zini, jie gegen sa yudil, gegen dhe bibi tian tsa tsangyur. Ta wien chang, bedan de, na ye tambo losu yo mara esi ni. Bedan de monchiya ka kasala, na ye tambo ju kongsi dhani, na ye ding, sen tere dhangi yo bari. Tere dhangi yo bari. Tere nga su jinsen yo bari esi. Ta tere nti seki jenbi, 아니 지지가 나래도 난 창야지 아 뒤에들 다 드링 걸 혼데고 뭐 쪼데 아 요즘 지체진 주바데 해봐라 당가 쪼 은행로 거좀 받더라 아 지체진 나대다 지체지 예와 드네 나에서 해야 되지 고데 나에라 드네 예와 간데 간데 요봐 어 대수 매지지고 돈이 러러즈마 아 희바든데 진 아 아니 아 다른 혼데 지마 거 놓나 아 아니 나 좀 멘트들 아 드네 다 지체진 주바 나도 죽는 거 좀 하는 거 좀 봐야 되나 희지디 다 드링 가스 봐봐 아 트진 난데 대단 제비크 아 좋아도 강인세디로 아 최랑왕 진다 최영왕 진세 더니 강국군이 치반지 강나 뒤니 치반지 그래스 최랑왕 진다 최영왕 진 아 더 지시 드네 님바지 처리세디로 님바지 처리세디로 시탄 가는 간소 최당 드네 미니 응가르간다 말레스 최당 미니 응글스 어 계속 제바치 근으로 최당 미니 응글스 어 더 처리잖아 아 좋아 님바지 좀 하고 좋아 님바지 좀 하고 Tene sambadhi chere se dila, rangri pe la, ani nais, rangri pe la, nais ja changa dhangu tisila, nais ja changa dhangu tisila, mraha kasi yos, wata tesan ju kuala samaka, sagi di naro, wata ne trahi dili.
1: Lianqin di zongzhi da, hehe danyen, jiangzu pincho da, jisu, da zhuyi, zhou nam cho, da ya mo.